0: 아광 랑랑샤 가비여르부 퇴버지만 갑지
1: 나지게 다니시부도 이내니에 랑랑지로스디 랑게 면승민도
0: 젠예
1: 랑게 소소 삶마담 바니에 가린스 랑을 삶담 그래
0: 디 가세제
1: 랑게도 너 고쳐 먹승위
0: 가르 고쳐 그래
1: 원진 선다 姐姐 한동 소변나 전투 요시 다나 뭐랑 섬뒤도 줘버리마
0: 제장 뭐랑게 비게 야호 열쓰기
1: 제나 뭐랑 파크 드스 치매 신기위
0: 아자자 랑에 담마시베
1: 랑 비게 레어 야호 치기도 가린스 뭐랑 파당구리 뭐랑 레어 치아 미안네 마시
0: 카사니에 치베 마신디 네술 합시
1: 전다디 랑다 랭신 이걸 긴요시 랑주고 논주 마시 你 대비 나 전다디 랭신 게 치베 성비 이내 타보도 모랑을 카우스니 주민도 디레 도지 랑레 내디 원지게 포업시 이내 디테네 아자자라 단도 공룡 샤미에 비트 쳔버시
0: 디제 마시 아자자라 논주 현초소 여 마시
1: 샹이 나
0: 양이 가쳤어
1: 장다 리안생 지 라주 치모 텐조다 지 도정 윤 잼도 여 마시 이내 레가 지부치 라제 지부 링구 여시 제자 랑섬 남아 되유네 상매 37시
0: 장게스는 제자
1: 제자 원지가 되다디 피제제 아자자라를 잠만지 제자 광게 투이 칩시 디제서서 광게 장게 레이치도 마티오다 삼자요로 공용시 드릭네 주도 차고 차브리 제마 근데 시조이 메 수신그리 제자 아자자라가 시엔의 사람 단지 레이치니 미치 단난 고추
0: 장게스는 원진가 잠을 드셔서에 이내 뭐 랑게 되기네 아자자라만 드시도
1: 디랑 뒤는 시에 잠시 아자자라 쇼디 뭐 랑 넘겨 근데 된 거 면 장게 싱그러 봐 디니 저그르베 아
0: 뭐 랑게 나한테 드셔야 카리는 니 뭐 랑 레네르 러르 거 메죠
1: 니니네 세세 싱다 니 원지 미도 그르 시그메 뭐 랑 뒤균에 레치도 다 그랑시 랑미스까지 제요 마시 Nye tebi na, liyan sheng gan rang nyo shige, dine wenji gan rang nyo shige ebshi. Rang de liyak shiga yongbo rabo, toksun toks je chi shing mi duwe a. Bugu na o ma chen yong duwe.
0: Yine nye de na, de liyak shiga yong zang, liyak yago che na, taga jim ma shbe.
1: Mi de nyim me ne, nobu nyang zang nyebu yob cha bshi. Mochi che na, mi de nyebu ke yong ma shi. Yine guo la anpa na la nobu shilu zang nyebu yob cha bshi. Acha cha la ga rang sikdo na je, le ga lingzhu me ba, nam zha yao di zhi zhe na bshi. Rang le mochi ne, juan da yu zang, rang la chan do ma la na so lang bshi. Acha cha la ga rang la kukwa yao shi na bshi. Rang ke jinze yao ma che zang, mi cang me rang la guay na ne hap do kya ga yung bshi. Rang lung do ma cha na su lung do cha bshi.
0: Nye kien zo xie wu, sang an di cae li gie zhaa urda. Lak ba du, cae di.
2: Wei, su su diung di nian lin da.
3: Zhi le mong gu qiao xie.
0: Che zang.
3: Zhi le mong gu yi ba ka zhao re. Qiong di nian ga nani zhi le le neng zhi. Be qia xian ka la si du. A ra be zi ma zi xiu gu yi bda. Kwa zi ge yi na zong ni yung ma zhi. Me zi nga qiong di nian qi ge ca long qiu gu yi. Yine nani zhi le xie la le neng zhi. Le ka xie ne zhi le mgo zhi. Zhi le mi yu no, xin ne le ge qi tu zhi la, tuan da yi zhub tu zhi.
0: Diyo xin bu shi du.
3: Zhi le mga zi yu ne. Tāhūni kiusī yōshī. Shōkā lēgā yōndi zūdīgī yōyādi kākū mārbē. Yīnē tōbā gāni zūgrī shūb nyōyā yōshī. Shūb gā zūdīgī yō lēgā jēn tāgshī. Anshēn lēn zō sōn zā, yāgrī shī lōb tāngu.
4: Pēntā yōb lōb yī.
3: Hīnzī zūgrī shūb pējī dōngu yōbē.
4: Sāmdā tīngdē sāmjidē, chēn yōmē jō. Āchā jā lāgā zhūngā yōng shī.
3: Kīndē sī zhūngu rē, kōng dā kwa kōng sē shūg mē bā.
4: Kōng gā dāwā jī nā, dā jā tīng jī jī jī. Kōng kōng sē shūb bē shūg, sū lī yōmē pā jā yōshī. Mi shū cīng bē tō dā dā dā mā dā nā, nē zū yī bē dā shī bā.
2: Āchā jā lāgā tō dā mā nē bā nā gā jī. Ngā zū lē gā yā wā chī tā gā rāb. Yī nā ngā kōng shīg dē sū kō mō tō sā, wū chī sā bā chī wā chū yīn sī nī shū pī bīng.
0: Ā shīng, rāng chō sā sā lā gā bā sī mē bā shī bē, shī rā sē mā sū ngā. Yā, chē nā ngā lū dā.
3: Nē zū chē dī, āchā jā lāgā gā bī nā gā jī lā, nē bā sē yō mā jī. Yī nē mī tūng cīng bē xīng bī yī nā, lē jī lā jī nē jī gā jī lā, lā bā nē jī gā dā, kē sī kē zū yī nā kā gā dā mū dō.
2: Yā mā chē nā, yā shū rē sēng bī.
3: Āchā jā lā tīng jī nā yā bā lā,
4: dī yīng gā qiong. kwang ge chesta ro top den che changma sam dang bi gong ji po de ma xin be to dam ni zhe che yi ne sui ne a ding ma ji li zi ran ku ji ji za ko si pa su ne a ran da nga a kwa ngan zi de le ga ni me de zui bi da tan de ko si pa me de ngan ni ji a ja ja la ge rin bu to ge zhong zhe top yi ne xin ne ko si pa ke ji a ja ja la ge gong bu jie xin min du
3: 俺做仪器姐，贵家嘛大米呢？俺做两个姐，什么就快要人？人嘛人？喂，阿姐姐那个七月聊天真那样开的呢？
0: 随心人，老周一出。克拉芒塞，克永奇，日安生，克拉芒塞，吉吉永旭，七月包不到这样的，长不来热送咱，哪好当嘛是？
3: 勇啊，你还好可是？可是俺个也擦擦，起码你这清明。啥俺的克拉？
0: 他可是不行不啦，俺是生意用的。
3: 喂，你得当三句，几个喊那个，快点请人从别，唱么？明晚没三四个小送的噻。

0: rāngu lā sī tēn tēn lō jibā tu tē
1: o dā kīrāngā chūp tā kā lāṅsā tī nā sō dā kīrāngā liyā tē kā pūvī
2: chūng tū lā sū wā shī thai tī shūng chī bē lāṅ sā bā nī chī bē gāng bā chā lūng yōng wē chī tū xīm chū tāng sā bē chē bā yīn bē chī bē gāng rū chā lūng kī kē chū tāng tū nē chū kū chē yū chū tāng yā pū mē bār yō sāng chī tū thai tī shūng chī bē lāṅ tī nī yāng xīng sī wā tāng lāṅ tī dīm shū chī wē kōng bā kia tū tī shīng kī bē chō nā shī yōng yī chū kū chō kōng bā pū tū tāng chōng yā kia wē kū gāng bār chō yōng yī tī gyō chī tū tī pchū lāṅ chō yīn bē lāṅ chō kī tā kī kī bē sīm chē mī thai tī shūng kī nā mō kī chī bū yōng chū kī chī bē tū chīng lā chī bū chō tū chīng chō bū yōng wā tāng tī tāng ngāng chā lōng yōng wē mīn tū shū ham cha ji lo guo ya tang gu ju guo guo yin la guo ya kan nian ge qi ham cha ji yu na cha ji bu yu yin
3: ba ba zi zu lang ba tang xie ge ke ba suo ge ba bei ji ge ne ju yu zi yu fang ba bu zang si kang la pie da ne chong ga la pie zi ri bu me ba zu de dang bie ju nang chuo ba zi lun zhong dang leng shi tuan ba ba bu xie ge ke ba suo ge ba bei ji ge ne de la yu fang ba bu zang si kang ne ri bu me ba zu de dang bie ju nang chuo yu fang ba bu zang si kang ge wen ju ge ji jie dang 칠레미네 바그베리기 네드카라 다큐치 유방 바구장스카니 개용기 무지 참바시 임베 제라라 바그베리기 네드 유지 니에소가라 피네 루즈낭초라 이미 체주다 냠리야 낭초 제레기 라제탕 학상기 셰프슈 꾸니 피바 거수쇼
4: 유방 바구장스카기 제단 지심 제고비 규인 바그베리기 네드카라 총가도 피네 십제 냠리 낭지 월구당 고수 꾸리미고
3: 하세산에 하수종기 진관추 냥제화람 가방자 레고지 구지 주지 송아 지지게 시지산에 시즈종기 섬주지추 짜드기람 가방자 레고지 구니 개구 낭아 구구추
5: 옌삼드네 융법소겐기 민주캐네 시행고 두다고 옌주 종로스무 통에 따라 사간 표시 탐지 예나슈 라오스르 융법체오 세와디 데마이노 럽스니 조이 예림 세기 녀시 외신도 계좌 법규 체계 지인 팀로 계신 이전에 재본제도 되서 시행 준비 중입니다.